0: ઉડાઈ કા
1: તાંગા
0: હમ આવો યો જુના કુટુંબની યો જન
1: કુટુંબની યો જન
0: હા અરે પ્રજા વાડલી
1: હા
0: હી થાંબવાયલા પાહીજે
1: થાંબવલી
0: પાહીજે મગ जिकडे तिकडे जिकडे तिकडे जिकडे तिकडे महागाई ही कशामुळे तुमच्या आमच्यामुळे हे तुम्ही आम्ही बिघडवलंय सगळं काही म्हणून सांगणं आहे की याला आळा घातला पाहिजे
1: बरं काय
0: हा अहो यो जुना कुटुंब नियोजन